0: સારું મેં દેવા આપને ધન્યવાદ અર ખરા
1: રામ રામ સર
2: રામ રામ સર
0: તો આથી આકાશવાણી બીકાનેર ઢોલામારુ ચેનલ ની પ્રસ્તુતિ ધીણેરી બાત્યા કાર્યક્રમ રહ્યા સંયોજક શ્રી અમિત સિંહ ઓર પ્રસ્તુતિ હી શ્રીમતી પુનિત બિસ્લોઈરી સહભાગિતા થી રામ સહાય હર્ષ ઓર ચંદ્રશેખર જોશીરી તો સા હમે મહને આજ્ઞા દિરાવસા ઘણાન ઘણા રામ રામ સા
3: इस कार्यक्रम के प्रायोजक थे राजस्थान पशु चिकित्सा एवं पशु विज्ञान विश्वविद्यालय बीकानेर
4: काकी साहब छाछ नहीं दो तो कोई बात नहीं पर आज मुंडा उतार किया बैठा हो
5: काई करो तो अपने बेटा भैंस पूरा दूध भी कौन दियो और बीरो जीसो रो भी कौन
4: बस इतनी सी बात आप सुनो आकाशवाणी से कार्यक्रम धीरे भी बातिया काकी साहब ये कार्यक्रम सुनन से मिलसी पशुपालन से जुड़ी हो रही सबरी समस्या का समाधान
6: प्रत्येक माह के तीसरे गुरुवार को शाम 5:30 पर सुनिए राजस्थान के आकाशवाणी के सभी केंद्रों से एक साथ राजस्थान पशु चिकित्सा एवं पशु विज्ञान विश्वविद्यालय बीकानेर का प्रायोजित कार्यक्रम धीरे भी बातिया।